0: मैं सऊदी सरकार का भी और यूएई सरकार का भी हृदय से आभार व्यक्त करता हूं। तो उन्होंने आपकी बहुत केयर की, मैं उनका भी आभारी हूं। स्मित, आपको जब भी जरूरत लगे मैं एक फोन कॉल अवे हूं, लेकिन आपने सचमुच में, वरना ये कल मैं देख रहा था लोगों ने सोशल मीडिया में जो अपनी भावनाएं व्यक्त की और लोगों ने कहा अगर ऐसा न होता तो पता नहीं हिंदुस्तान पर क्या क्या बीतती, भारत के सभी पायलटों पर क्या बीतती, भारत के सभी पायलटों को किस प्रकार से देखा जाता। आपने इन सबको बचा लिया है, यानी बहुत बड़ा काम आपने किया है। जब मिलूंगा तब अंदर की बातें तो बाद में सुनूंगा मैं, क्योंकि मैं नहीं चाहता हूं कि मोबाइल पर ऐसी बातें करूं मैं आपसे। और आप भी पूरी तरह स्वस्थ हो जाइए और आप बिल्कुल, पूरा देश आपके साथ है। मैं ज्यादा आपको परेशान करना नहीं चाहता हूं। मेरी तरफ से बहुत शुभकामनाएं हैं। आज गांधी जयंती है, अहिंसा क्या होती है वो आपने जी करके दिखाया है। चलिए, जय श्री कृष्ण। मेरा थोड़ी गुजराती में बात कर ली। बॉबी अरे जेवा गुजराती बोले छे नहीं बोलता?
1: बोले
0: गुजराती बोले छे। તો બાળકો મળવાનું થઈ ગયું? બાળકોને ડોક્ટરો એલાવ કર્યા મળવા માટે?
1: મારી મોટી દીકરી આવી હતી પણ એ આ બધું જોઈ નહીં તરીકે.
0: અચ્છા અચ્છા,
1: એ થોડી મારાથી બહુ ક્લોઝ છે. અને મારા નાના સન બે વર્ષ પછી એને નથી એલાવ
0: કરતા. નહીં, હમણાં તો સાચવું જ જોઈએ. પણ સોનલબેન ખૂબ હિંમત વાળા છે. કાલે આટલી સ્વસ્થતાથી મારી જોડે વાત કરી, નહી તો મેં તો અનુભવ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વાત જ અને ફરિયાદ નું નામો નિશાન ને. ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેન જોડે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર વાત કરી મેં, તો પણ ફરિયાદ એક નામો નિશાન નહીં. એમની એક જ વાત હતી કે ભગવાન સારું જ કરશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. અને ખૂબ જલ્દી સાજા થાવ, પછી આપણે મળીએ
1: છીએ.
0: ગોડ બ્લેસ યુ. Jai Hind.
2: Well, that was Indian Prime Minister Narendra Modi, who spoke with Captain Smit Machahar, praising his quick thinking and composure during the severe mid-air security incident on the Fly Dubai flight. Well, of course, Captain Machahar has been hailed as a hero by Israeli Prime Minister Benjamin Netanyahu as well as Indian Prime Minister Narendra Modi. Well, during this conversation, of course, I'll just highlight some of the key points that were spoken here. That was firstly averting a catastrophe. Prime Minister Narendra Modi praised Captain Machahar for displaying immense courage as well as unwavering resolve during a severe cockpit altercation, then commending presence of mind. Despite being seriously injured during the attack by the co-pilot, well, Captain Machahar managed to unlock the cockpit door so passengers and crew could intervene and secure the aircraft. And then national pride as well as support. Well, Prime Minister Narendra Modi called him a hero and stated that India is proud of Captain Machahar. Well, he also checked on the pilot's recovery, noting that Indian missions and local authorities were coordinating to ensure he received proper medical treatment. And of course, passengers as well from the Fly Dubai flight said that the Indian captain, Smit Machahar, managed to open the cockpit door, and now the captain has been airlifted to United Arab Emirates for medical treatment. Now, the flight was on its way from the UAE to Israel on Wednesday when a violent incident occurred, forcing it to make an emergency landing at Tabuk in northwestern Saudi Arabia. Well, of course, formal investigations into the cockpit confrontation still continues.